સવારે ગાવણ તુજનો ઇન્દ્ર ઇન્દ્રાસન બેઠે દેવ ધ્યાન ધરનાલે ગાવણ તુજનો સિદ્ધ સમાધિ અંદર ગાવન તુજનો સાધ વિચારે ગાવન તુજનો જતી સતી સંતોખે ગાવન તુજનો વીર કરારે ગાવન તુજનો પંડિત પણ રખી સર જુગ જુગ વેદા નાલે ગાવન તુજનો મોહણિયા મન મોહન સુર્ગ માછ પાયા લે ગાવન તુજનો રતન પાય તેરે આઠ સાઠ તીર્થ નાલે ગાવન તુજનો જોધ મહાબલ સુરા ગાવન તુજનો ખાણી ચારી ગાવન તુજનો ખંડ મંડલ બ્રહ્મંડા કર કર રખે તેરે ધારે સહી તુજનો ગાવન જો તુદ ભાવન રતે તેરે ભગત રસાલે હોર કેતે તુજનો ગાવન સે મૈ ચેતન આવન નાનક ક્યા વિચારે સોઈ સોઈ સદા સચ સાહેબ સાચા સાચી નાઈ હૈ પી હોસી જાય ના જાસી રચના જન રચાઈ રંગી રંગી પાથી કર કર જન સી માયા જન પાઈ કર કર દેખાય કીતા આપણા જ્યોં તિસ દી વડિયાઈ જો તિસ ભાવે સોઈ કરસી ફિર હુકમ ન કરના જાઈ સો પાતશાહ શાહ પાત સાહેબ નાનક રહેણ રજાઈ આશા મહલા પહેલા સોણા વડા આખ સબ કોય કેવડ વડા ડીઠા હોય કિંમત પાય ના કહ્યા જાય કહેણ વાળે તેરે રહે સમાય વડે મેરે સાહેબા ગહેર ગંભીરા ગુણી ગહીરા કોઈ ના જાણે તેરા કેતા કેવડ ચીરા રહાઉ સબ સુરતી મેલ સુરત કમાઈ સબ કિંમત મેલ કિંમત પાઈ જ્ઞાની ધ્યાની ગોર ગુરહાઈ કહેણ ના જાઈ તેરી તલ વડિયાઈ સબ સત સબ તપ સબ ચંગિયાઈયા સિદ્ધાં પુરખાં કિયાં વડિયાઈયા તુદ બિણ સિદ્ધિ કનૈ ના પાઈયા કર્મ મિલૈ નાહી ઠાકર આઈયા આખણ વાળા ક્યા બેચારા સિબતી ભરે તેરે ભંડારા જસ તું દેહ દિશા ક્યા ચારા નાનક સચ સવારણ હારા આસ્થા મહલા પહેલા આખા જીવાં વિસરે મર જાઉં આખણ ઔખા સાચા નાઉ સાચે નામ કી લાગે ભૂખ ઉત ભૂખે ખાય ચલી અહમ ભૂખ સો ક્યોં વિસરે મેરી માયે સાચા સાહેબ સાચા નાઈ રહાઉ સાચે નામ કી તલ વડિયાઈ આખ થકે કિંમત નહીં પાઈ જે સબ મિલકે આખણ પાહે વડા ન હોવે ઘાટ ના જાય ના ઓ મરે ન હોવે સોગ દેંદા રહે ના ચૂકે ભોગ ગુણ એહો હોર નાહી કોય ના કોવા ના કોય જે વડે આપ તેવડ તેરી દાત જૈન દિન કરકે કીતી રાત ખાસમ વિસાર હૈ તે કમ જાત નાનક ના વૈ બાજ સુનાત રાગ ગુજરી મહલા ચૌથા હર કે જાન સદગુર સદપુરખા બિનો કરો ગુરપાસ હમ કીરે કર્મ સદગુર શરણાઈ કર દયા નામ પ્રગાસ મેરે મીત ગુરદેવ મોકો રામ નામ પ્રગાસ ગુરમત ના